નમસ્કાર શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચી છે રત્ના. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ ચૂક્યા હશો. સોમવારનો દિવસ છે, 28 તારીખ, અને આ સાથે જ સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો સોમવાર. તો આપ સૌ કોઈ બસ મજામાં હશો એ જ જાણીને આનંદ થઈ રહ્યો છે. અને બસ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે સૌ કોઈ સ્વસ્થ રહે, સૌ કોઈ ઉર્જાથી ભરેલા જીવનને આપણે આગળ વધારવા માટે, આપણને પ્રગતિ કરવા માટે હિંમત આપે ઉપરવાળા. તો બસ આ સાથે ચાલો કરીએ શરૂઆત ભગવાન શંભુ ભોળાનાથનું નામ લઈને. આજના આપણા કાર્યક્રમનું આ પ્રથમ ગીત હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલું, કરીએ શરૂઆત રંગારંગ કાર્યક્રમની.

શ્રોતા મિત્રો, રત્ના આપ સૌ કોઈની સાથે જોડાઈ ચૂકી છે અને સુમધુર ગીતોની સાથે આપ સૌ કોઈનો સાથ અમે આપી રહ્યા છીએ. તો બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ અત્યારે ગીતોનો આનંદ માણી રહ્યા હશો. શ્રોતા મિત્રો, ડિલીટ જેટલું જલ્દી થાય છે તેટલું જલ્દી ડાઉનલોડ નથી થઈ શકતું, કારણ કે સર્જનમાં સમય લાગે છે પણ વિસર્જનમાં નહીં. પછી એ કૃતિ હોય કે સંબંધ, માટે હંમેશા સંબંધને જાળવી રાખવા માટે દરેકે દરેક પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આજના આપણા કાર્યક્રમનું આ આગલું ગીત સોલી કપાડિયા અને દીપાલી સોમૈયાના સ્વરમાં મુકાયેલું નયનને બંધ રાખીને આ આલ્બમમાંથી લેવામાં આવેલું.

શ્રોતા મિત્રો, જીવનમાં આ કહેવાય છે ને કે કંઈ પણ તૂટ્યા પછી તેને રિપેર કરવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ, હંમેશા રિપેર કરતાં શીખવું જોઈએ. અનમોલ સંબંધોનું સોલ્યુશન રિપ્લેસમેન્ટ કોઈ દિવસ હોઈ જ ન શકે. માટે જીવનમાં હંમેશા સંબંધને પ્રેમથી સજાવવા માટે તત્પર રહો. અને આ સાથે ચાલો લઈએ આપણા પ્રોગ્રામનું આગલું ગીત નિશા ઉપાધ્યાયે ગાયેલું.

કાર્યક્રમની સમાપ્તિ કરીશું આજે ભૂમિ ત્રિવેદી અને મૌલિક મહેતાના સ્વરમાં મુકાયેલા આજના છેલ્લા ગીતની સાથે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે આભાર. ફરી મળીશું જલ્દી. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો, રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌ.